0: ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ભારત એક એવું દેશ છે કે જ્યાં અલગ અલગ પ્રકારના તહેવાર સેલિબ્રેટ થતા હોય. દરેકના પાછળ એક લોજિક છે, દરેકના પાછળ એક હિસ્ટ્રી છે, દરેકના પાછળ એક પર્ટિક્યુલર રીત છે એને સેલિબ્રેટ કરવાની. અને એ જ તો મોજ છે કે દરેક તહેવાર તમારા માટે કંઈક અલગ લઈને આવતું હોય છે. હવે આજનો મારો સિલી સવાલ એ છે કે એક એવો તહેવાર છે કે જે બ્રિટિશર્સની દેન છે. જો ભારત દેશમાં બ્રિટિશર્સ ના આવ્યા હોત તો આ તહેવાર આપણે ક્યારેય સેલિબ્રેટ ના કરતા હોત. બોલો, એવો કયો તહેવાર? સાચે કહું છું, જરાય મજાક નથી કરતો. બ્રિટિશર્સ ના જ કારણે ભારત દેશે ડિસાઈડ કર્યું કે આ તહેવાર આપણે સેલિબ્રેટ કરવો પડશે. ઇટ ઇઝ ધી નીડ ઓફ ધી આવર. બોલો, કયો તહેવાર છે આ? મારો વોટ્સએપ નંબર છે 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. આપો તમારો જવાબ, મેક્સિમમ લોકો આજે ખોટા પડવાના.
1: હેલો,
2: કુડ આઈ સ્પીક ટુ મનીષ પ્લીઝ?
1: સ્પીકિંગ.
2: મેં પ્રોફેસર ત્રિપાઠી બોલ રહા હું, દિલ્હી યુનિવર્સિટી સે. ઓકે મનીષ, આઈ નીડ યોર ફેવર, આપકી મદદ કી જરૂરત પડ ગઈ થી. મેં યહાં પે લેક્ચર્સ દેતા હું સ્ટુડન્ટ્સ કો. મેં યહાં પે જો સબ્જેક્ટ પઢાતા હું મેરે સ્ટુડન્ટ્સ કો, હિસ્ટ્રી ઓફ હ્યુમન ઇવોલ્યુશન.
1: ઓકે,
2: રાઈટ, કે પહેલે ઇન્સાન એપ થા. આઈ બિલીવ આપને ભી પઢા હોગા કિસી જમાને મેં. યહાં પહેલે ઇન્સાન બંદર કી શકલ મેં થા, ફિર વો ધીરે ધીરે ધીરે ધીરે યુ નો એક ઇન્સાન બન ગયા. રાઈટ,
1: બતાએંગે આપ કોન બોલ રહે?
2: મેં એક બાર ફિર બતાતા હું, મેં પ્રોફેસર ત્રિપાઠી બોલ રહા હું. મેં દિલ્હી યુનિવર્સિટી મેં પઢાતા હું હિસ્ટ્રી ઓફ હ્યુમન ઇવોલ્યુશન. રાઈટ, એક મેરા સબ્જેક્ટ હૈ જો મેં અપને સ્ટુડન્ટ્સ કો પઢાતા હું. 40-50 સ્ટુડન્ટ્સ હૈ મેરે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, મેં પ્લીઝ આપસે અગર ચાહું આપ મુજે 2 ઘંટે દે સકતે હૈ મેરી ક્લાસ મેં આકે. સબ્જેક્ટ હૈ જો મેં સ્ટુડન્ટ્સ કો બતા રહા હું કે ઇન્સાન બંદર હોતા થા, તો મેરે સ્ટુડન્ટ્સ ઇસ બાત પે યકીન કર નહીં રહે. તો આપ અગર ક્લાસ મેં આ જાયેંગે ના સ્ટુડન્ટ્સ કે સામને, તો સ્ટુડન્ટ્સ કો સામને મેં આપકો ખડા કર દુંગા ઓર આપકા ચહેરા બ્લેકબોર્ડ કે પાસ આ જાયેગા, તો ઉનકો યકીન આ જાયેગા કે હા પહેલે ઇન્સાન વાકઈ મેં બંદર. આઈ એમ શ્યોર કે સારે યકીન કર જાયેંગે કે હા પહેલે ઇન્સાન બંદર હુઆ કરતા થા. બસ ઇતની હેલ્પ ચાહીએ થી મુજે આપકી. તો કબ આ જાયેંગે આપ મુજે યે બતા દીજીએ, કલ કા રખ લે. મેરી બાત સુનો, આઈ એમ પ્રોફેસર, આઈ એમ પ્રોફેસર, મેરી બાત સુનિએ યાર. હેલો, વૈસે દિલ્હી કિતની ગાલિયાં ખાઉં મેં આપકો હસાને કે લિયે યાર, યે ના ઇન્સાફી હૈ.
1: હેલો,
2: મેં પ્રોફેસર ત્રિપાઠી, મેરી મેરી બાત સુનિએ, મેરી બાત સુનિએ, મેરી બાત સુનિએ, મેરી બાત સુનિએ, મુજે માફ કર દો, થોડા જ્યાદા હો ગયા થા. મેં રેડિયો મિર્ચી સે નવેદ બોલ રહા હું. મુજે નંબર દિયા થા તુમ્હારી દોસ્ત કપિલ ને, ઉસને કહા થા કે તુમ્હારા મુર્ગા બના દે યાર. મેં મુર્ગા બનાયા હૈ, તુમ રેડિયો મિર્ચી પે હો, આપકી ઇજાઝત હો તો મેં હસ લું યાર.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હવે આજનો સિલી સવાલ એમ હતો કે એક એવો ઇન્ડિયન તહેવાર છે કે જે બ્રિટિશર્સની દેન છે. બ્રિટિશર્સ જો ભારતમાં ના આવ્યા હોત તો એ તહેવાર આપણને ના મળ્યો હોત, એ બ્રિટિશર્સના કારણે જ છે. એ કયો તહેવાર? મને અલગ અલગ જવાબો મળ્યા છે. મને એવું નહોતી ખબર કે આટલા બધા અમદાવાદી ખોટા પડશે આજના દિવસે. મારી સાથે હમણાં ફોન લાઈન પર પહેલા કોલર છે વિરલ સોની, સાંભળો એમને શું જવાબ આપ્યો.
1: મને ઉત્તરાયણ લાગે છે, કેમ કે ફોરેનમાં પહેલા કાઈ ફ્લાઇંગ મોટા મોટા પતંગો ચગાવતા હતા ને એવું બધું હતું, અને આપણને હજી ઉત્તરાયણ વગર ચાલતું નથી. બાકી બધા તહેવારો ઓછા જોવા મળે પણ ઉત્તરાયણ છે.
0: તમારો જવાબ બિલકુલ ખોટો છે. ભારતીય તહેવાર કે જે બ્રિટિશર્સ ની દેન છે, બ્રિટિશર્સ ના કારણે જ આપણને તહેવાર મળ્યો છે. બોલો એવો કયો તહેવાર છે? મારો વોટ્સએપ નંબર છે 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. આપો જવાબ, કોને સાચો જવાબ ખબર છે?
2: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
3: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
4: Honey, it's 11 p.m. our bedtime. Where are you?
5: I am not going to bed with you ever again.
4: But why? What did I do?
5: That bed is horrible. It's outdated and when we are on it, it creaks so loud ki sabko pata hai ki ghar pe kya chal raha hai.
4: Oh honey, those days are gone. I bought a new bedroom furniture set from J&M Furniture today.
5: Wow, you mean J&M Furniture on 175 Talmadge Road, Edison, New Jersey? The ones who carry stylish furniture from Alf Italia?
4: Yes, yes, yes, come soon. Honey!
5: Thank you, Janu. Let's make this a night to remember.
6: J&M Furniture, 175 Talmadge Road, Edison, New Jersey. Or shop online at jnmfurniture.com and have it delivered anywhere in the US. Your bedroom will never be the same again.
7: कोई भी दिन त्योहार हो, उसकी शुरुआत तो मुंह मीठा करवाने से ही होती है. आपका प्यार आपका जीवन साथी तब तक नहीं बनता जब तक सामने वाले कह ना दे, बात पक्की हुई, करो मुंह मीठा. अरे पड़ोसियों की गाड़ी भी कहां तब तक अच्छी लगती है जब तक मिठाई का डब्बा घर नहीं आ जाता. नया घर लो, कराओ मुंह मीठा. नए घर में नया मेहमान आ जाए, कराओ मुंह मीठा. ये मिठास खुशियों की है, ऊपर वाला देता रहेगा और हम बांटते जाएंगे. ले, आपको तो भूल ही गए. इस शुभ अवसर पर आप भी कीजिए मुंह मीठा.
8: Nanak Foods, bringing sweetness to your lives.
9: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
9: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies' first choice.
11: It's 12:30 p.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels, best quality, best price.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. બાપરે, બહુ અઘરો સવાલ લાગ્યો યાર તમને તો. મારો આજનો સિલી સવાલ જરાક એમ હતો કે કયું એવું ઇન્ડિયન ફેસ્ટિવલ છે, વિચ ઇન્ડિયન ફેસ્ટિવલ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ ધ બ્રિટિશર્સ. એક ભારતીય ફેસ્ટિવલ એવો છે કે જે બ્રિટિશર્સની દેન હોય. એક નહીં, આમ તો ઘણા બધા છે, હવે હિન્ટ થોડી આપી દીધી છે, એક કરતા વધારે છે. શું છે જવાબ? મારી સાથે હમણાં ફોન લાઈન પર એક લિસનર છે, સાંભળો.
1: તમે એક ક્વેશ્ચન પૂછો છો ને કે કયો ફેસ્ટિવલ છે જે બ્રિટિશર્સ કે અંગ્રેજો આપે, તો ધેટ ઇઝ બ્લેક ફ્રાઈડે એન્ડ ક્રિસમસ.
0: બ્લેક ફ્રાઈડે એન્ડ ક્રિસમસ હે? બ્લેક ફ્રાઈડે અને ક્રિસમસ ઇઝ નોટ ધી આન્સર. સવાલ ધ્યાનથી સાંભળો. સવાલ એ છે કે કયું ઇન્ડિયન ભારતીય સેલિબ્રેશન એવું છે, ભારતીય ફેસ્ટિવલ એવો છે કે જે બ્રિટિશર્સના કારણે હોય. એક જ જવાબ મગજમાં આવી રહ્યો છે, વધારે જવાબ છે આના. જવાબ આપો. મારો વોટ્સએપ નંબર છે 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. વેઇટિંગ ફોર ધ રાઈટ આન્સર્સ નાઉ.
2: Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હોટ સોંગ હું તમને થોડી વાર પછી સંભળાવું, પણ મારા પર જે મેસેજીસના જથ્થા આવ્યા છે કે સાચો જવાબ શું છે સિલી સવાલનો, એનો જવાબ મારે પહેલો આપવો પડશે. સો ધ ક્વેશ્ચન વોઝ, જો તમે ના સાંભળ્યું હોય તો હું તમને તમારા માટે રિપીટ કરી દઉં, કે એક એવો ઇન્ડિયન ફેસ્ટિવલ છે, એક નહીં એવા તો મલ્ટીપલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ છે કે જે બ્રિટિશર્સની દેન હોય. બ્રિટિશર્સ જો ભારતમાં ના આવ્યા હોત તો આ ફેસ્ટિવલ આપણને ના મળ્યું હોત. બોલો, એવું કયું ફેસ્ટિવલ, એવા કયા કયા ફેસ્ટિવલ? મારી સાથે ફોન લાઈન પર એક લિસનર છે, સાંભળો શું કેવું છે એમનું. હાય, ગુડ મોર્નિંગ, જય કિશનજી સાથે વાત થઈ શકે?
1: ગુડભાઈ, વેરી ગુડ મોર્નિંગ, ધીસ ઇઝ અ વેરી ગુડ મોર્નિંગ ફોર મી. આઈ એમ ગેટિંગ અ કોલ, થેન્ક્સ અ લોટ ફોર કોલિંગ મી.
0: અરે, મને તમારી હેરસ્ટાઈલ બહુ જ ગમી.
1: હેરસ્ટાઈલ?
0: અચ્છા,
1: સારું છે, કોઈને તો ગમે છે, સારું છે,
0: બરાબર છે. હું અમદાવાદી માટે ખાલી જસ્ટિફિકેશન આપી દઉં કે જય કિશનભાઈ ને મસ્ત મજાનો ચાંદો છે. વોટ ઇઝ ધી આન્સર ફોર ધ સિલી સવાલ?
1: આન્સર ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ ગણેશ ચતુર્થી, જે આપણે કાલે મનાવવાના છીએ.
0: એબ્સોલ્યુટલી રાઈટ.
1: ધ સ્ટોરી બિહાઇન્ડ ધેટ ઇઝ ડ્યુરિંગ ધેટ એરા વેન ઇન્ડિયન્સ વર રેઝિસ્ટિંગ એન્ડ ફાઇટિંગ ફોર ઇન્ડિપેન્ડન્સ, ત્યારે બ્રિટિશર્સ વર નોટ અલાઉંગ ઇન્ડિયન્સ ટુ ગેધર, એ લોકો ભેગા નહોતા થવા દેતા.
0: કરેક્ટ.
1: અને ધેન આઈ એમ નોટ પ્રિટી શ્યોર, બટ ધેન લોકમાન્ય તિલક ડેવલપ ધીસ આઈડિયા ઓફ વર્શિપિંગ ગણેશજી. તો એમને આ પંડાલ્સ નું કોન્સેપ્ટ ચાલુ કર્યું, જેથી કરીને લોકો ભેગા થઈ શકે અને બિહાઇન્ડ પંડાલ્સ વી કેન પ્રિપેર, વી કેન પ્લાન ફોર ધ સ્ટ્રેટેજીસ ટુ ફાઇટ બ્રિટિશર્સ.
0: બિલકુલ સાચી વાત છે, ધ આન્સર ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. પણ આના એક કરતા વધારે જવાબ હોઈ શકે છે. જેમ કે એક તો ગણેશ ચતુર્થી 1893માં આની શરૂઆત કરવામાં આવી હતી, જે સ્ટોરી કહેવામાં આવી એ બિલકુલ સાચી છે. પણ એક હજુ એક તહેવાર છે, દેટ ઇઝ 15th ઓગસ્ટ. તમે વિચારો, જો બ્રિટિશર્સ ના આવ્યા હોત તો 15th ઓગસ્ટ આ તહેવાર, સૌથી મોટું દેશનું સેલિબ્રેશન, એ આપણને મળ્યું હોત ના મળ્યું હોત? એટલે તો હું વારંવાર કહું છું કે મારા સિલી સવાલનો જે જવાબ છે એ તમારા ચેટ જીપીટી પાસે પણ નથી. રોજ સવારે હું તમને આ સવાલ પૂછતો હોઉં છું 98.3 મિર્ચી પર. ટ્યુન ઇન કરવાનું ભૂલવાનું નહીં. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. મને લાગે છે કે તમે સિલી સવાલ ધ્યાનથી નથી સાંભળ્યો. જો પહેલી વાર સાંભળી રહ્યા છો તો પણ રિપીટ કરી દઉં, ધ્યાનથી નથી સાંભળ્યો તો પણ રિપીટ કરી દઉં. મારો પ્રશ્ન તમને એ હતો કે ગઈકાલે ગણપતિ બાપાની દાન પેટીમાં ભારત દેશમાં જેટલી પણ કરન્સી નોટ્સ અવેલેબલ છે મેં બધી જ એક એક નાખી, તો બોલો મેં ટોટલ કેટલા રૂપિયાનું દાન કર્યું? મારી સાથે ફોન લાઈન પર નિલેશ ભાઈ છે જવાબ આપવા માટે. હેલો, દર્શન કરી આવ્યા ગણપતિ બાપાના?
2: ગણપતિ દર્શન કરી આવ્યા હા ગઈકાલે.
1: અરે વાહ, બહુ સરસ. તમે દાન પેટીમાં કેટલા રૂપિયા મૂક્યા?
2: ફ્રેન્કલી સ્પીકિંગ, મારા વાઈફ છે ને, મારા સન છે 8 વર્ષનો, મારા વાઈફ આ વસ્તુ વિચારી રાખે તો બધાના હાથમાં નોટ ને બધું ભેગું પહેલેથી જ મૂકી આપે કે તમારે અહીંયા મૂકવાના, તમારે અહીંયા મૂકવાના, મગજ નહીં દોડાવવાનું કે. એટલે આઈ બિલીવ 10-10 રૂપિયાની નોટો હતી કે ત્રણેયના હાથમાં.
1: અરે વાહ, બહુ સરસ. પ્રી પ્લાનિંગ ના સાથે બધી વસ્તુઓ થઈ હતી.
2: કેટલી વાર મંદિર દર્શન કરવા જાવ એટલે મારા વાઈફ ના દિમાગમાં હોય જ કે મમ્મી માટે, પપ્પા માટે, એટલે ભૂલી ના જાય ત્યાં જઈને છૂટા ગોતવા નહીં કે.
1: સાચી વાત છે. બોલો, આજના સિલી સવાલનો જવાબ શું છે?
2: હવે મારો આન્સર મેં તો કેલ્ક્યુલેટ કર્યો તો 688 થાય.
1: બીકોઝ
2: અત્યારે કરંટ જે કરન્સી ચાલી રહી છે એ 1 રૂપિયાની પણ છે, 2, 5, 10, 20, 50, 100 અને 500.
1: બરાબર,
2: બધી જ કરન્સી અત્યારે ચાલી રહી છે.
1: હા,
2: અને મારી પાસે ખુદરી પાસે પણ 1 રૂપિયા અને 2 રૂપિયાની 5 રૂપિયાની બધી બહુ જ બધી નોટો પડી છે.
1: યાર તમને ખબર છે, હું જયારે નાનો હતો ને તો મને શોખ હતો 5 રૂપિયાની પેલી જે કડકડતી ગ્રીન નોટ આવતી હતી ને, એ મને ભેગું કરવાનો એ બહુ જ શોખ હતો. પછી તો હવે ગૂગલ પે આવી ગયું એટલે મેં 5 રૂપિયાની નોટ ખબર નહીં છેલ્લા કેટલાય વર્ષોથી જોઈ જ નથી, એની જરૂર જ નથી પડી.
2: મારી પાસે બહુ જ બધા પ્રકારના 2 રૂપિયાના સિક્કાઓ છે, મારી પાસે પ્રિન્ટિંગ મિસ્ટેક વાળી નોટો છે જે ભારત સરકાર દ્વારા થયેલી હોય વચ્ચે વચ્ચે. કોલેજ ટાઈમે બધું ભેગું કર્યું હતું, હવે ઓછું થઈ ગયું ભેગું કરવાનું. પછી ઇન્દિરા ગાંધીના સિક્કાઓ પેલા 5 રૂપિયાના મોટા માથા માર્યા હોય તો વાગે.
1: બરાબર છે તમારી વાતો તો બધી બરાબર, પણ જવાબ છે ખોટો. બોલો તમને સાચો જવાબ ખબર છે? જલ્દીથી મને જવાબ આપો ઓન માય વોટ્સએપ નંબર 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. વેઇટિંગ ફોર ધ રાઇટ આન્સર નાઉ.

0: ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. આજનો સિલી સવાલ એમ હતો કે ગઈકાલે ગણપતિ બાપાની દાન પેટીમાં ભારત દેશમાં જેટલી પણ કરન્સી નોટ અવેલેબલ છે એની એક એક નોટ મેં નાખી, તો બોલો ટોટલ કેટલા રૂપિયાનું દાન કર્યું મેં. મારી સાથે ફોન લાઈન પર છે નીમા પટેલ.
1: હેલો.
0: હા હા હા હા, આખું વાતાવરણ શુદ્ધ થઈ ગયું હો તમારી કોલર ટ્યુન થી. ગુડ મોર્નિંગ કૃતાર્થ, વાત કરું છું મિર્ચીમાંથી.
1: ગુડ મોર્નિંગ.
0: તમને લોકો કે એવું ચીડવે છે કે નિરમા વોશિંગ પાવડર નિરમા એવું કહે છે?
1: ઉલમાં તો ખાસ થતું.
0: અચ્છા, ઓકે બોલો આજનો જવાબ શું છે?
1: આજનો જવાબ છે
0: 888. કેવી રીતે કેલ્ક્યુલેશન કહેજો ને મને.
1: એ કેલ્ક્યુલેશન એક જ મિનિટ, મારા હસબન્ડ.
0: અચ્છો એવું. બે હજાર ની કોણ ગણશે? ઇટ ઇઝ નોટ બીન ડિસકન્ટિન્યુડ. હા, એટલે નવી નોટો છપાવવાની બંધ થઈ ગઈ છે, પણ ઇટ ઇઝ સ્ટીલ અ લીગલ ટેન્ડર. કરેક્ટ, આમાં મેક્સિમમ લોકોએ ભૂલ કરી છે.
2: રાઈટ રાઈટ.
0: હા, એટલે તમારો જવાબ છે 888, એમાં 2000 રૂપિયા જોઈન કરી દો એટલે 2888.
2: કરેક્ટ.
0: ક્યાં જઈ રહ્યા છો, ક્યાં સાંભળી રહ્યા છો મને?
2: અમે કારમાં રોજ સાંભળીએ છીએ. અમે ડેલી આણંદ ટુ અમદાવાદ અપ ડાઉન કરીએ છીએ, બંને બન વાઈફ જોબ કરીએ છીએ.
0: અચ્છા,
2: કારમાં સાંભળતા આવીએ છીએ.
0: ઓહ, ધેટ્સ માય પ્રિવિલેજ. બસ તો રોજે રોજ મિર્ચી સાંભળતા રહેજો, રોજ સિલી સવાલ હું પૂછતો જઉં છું તમને. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
3: ये गाना था करण अर्जुन का, लेकिन लिखा गया था हर भाई बहन के लिए. लड़ाई चाहे रिमोट के लिए हो या आखिरी लड्डू के लिए, प्यार छुपा होता है हर झगड़े के पीछे.
4: तू ना कभी चेंज नहीं होगा.
5: और तू तो देवी है ना.
3: इस राखी बोल दो दिल की बात. नानक फूड्स प्रेजेंट्स मिर्ची करेगा बंधन पूरा. टू रजिस्टर टाइप राखी एंड सेंड इट टू 9033647244 एंड विन गिफ्ट हैम्पर्स फ्रॉम नानक फूड्स, ब्रिंगिंग स्वीटनेस टू योर लाइफ इन एसोसिएशन विद विरान Jewelers on Oak Tree Road. Festive special offers on 22 karat gold and diamond jewelry. Visit viranijewelers.com.
6: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: जैसी वालों तुसी तैयार हो, थोड़ी किस्मत चमकने वाली है क्योंकि एमए वर्क आ रहे हैं लाइव.
9: किस्मत बदल दी देखी मैं.
10: आ जा कुड़िए वन गन अप्ले के सीधे कॉन्सर्ट में.
11: भीड़ में कम तंबे सारे छट के तेरी वंदना ना ना
10: Amit Jaitley of Sai USA Inc. presents Amy Virk Live Friday, August 28th, raat 8:30 baje at the brand new venue Carteret Performing Arts Center. Book your tickets now at carteretpack.com, saiusa.com or sulekha.com.
12: Apne ghar mein to har koi sher hota hai, lekin sher banne ke liye ghar bhi to hona chahiye. Isliye Lion Mortgage, the king of mortgage industry.
13: Since over 15 years, Lion Mortgage has been assisting first-time home buyers with loan. Their experience and knowledge of mortgage industry really helps clients to get the best possible deals on refinance. A professional service with quick, accurate and impressive follow-up. Lion Mortgage offers special zero closing cost on refinance options.
14: For more information, call 732-339-3155. That is 732-339-3155.
15: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
16: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.
17: लिसनर में बैक टू बैक गाना सुनेगा,
18: बैक टू बैक गाना सुनेगा.
19: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: કેટલો બધો ગુસ્સો અંદર દબાયેલો હોય, કેટલી બધી ભાવનાઓ એવી હોય કે જે તમે બહાર ના કાઢી શકતા હો, અંદર જ અંદર તમને હેરાન કરતી હોય, કાં તો એવું કહી શકાય કે તમે હેરાન થવા દેતા હો. મને રિસન્ટલી ઇન્સ્ટાગ્રામ ઉપર એક પ્રશ્ન આવ્યો. એ ભાઈએ મને પૂછ્યું કે મારું જે બ્રેકઅપ છે એ 2 વર્ષ પહેલા થયું, પણ એ વાતનો ગુસ્સો મને હમણાં પણ છે. હું એ વાતને લેટ ગો કરી જ નથી શકતો. હું જાતે ને જાતે હેરાન થયા કરું છું, હું શું કરું, આ ગુસ્સાને લેટ ગો કેવી રીતે કરું. એક રાજની વાત કહું તમને, આપણો જે ગુસ્સો હોય છે ને એ ક્યારે પણ એ વ્યક્તિ ઉપર હોતો જ નથી. આપણો ગુસ્સો ઓલવેઝ એ સિચ્યુએશનના ઉપર હોય છે, એ ઘટનાના ઉપર હોય છે, એ પરિસ્થિતિના ઉપર હોય છે કે જે બની છે. આવું કેવી રીતે કૃતાર્થ, આવું થોડી હોય, મારો ગુસ્સો તો એ માણસ ઉપર છે. પણ જો તમારો ગુસ્સો માણસ ઉપર હોત તો એની સાથે ચર્ચા કરીને, એના ઉપર રાડ પાડીને, બૂમો પાડીને, ઝઘડો કરીને, મારામારી કરીને ગુસ્સો બહાર ક્યાંક ને ક્યાંક આવી ગયો હોત, ક્યારેક ને ક્યારેક આવી ગયો હોત. ગુસ્સો પરિસ્થિતિ ઉપર છે ને, એટલા માટે જ એ શાંત નથી થતો. કારણ કે મને અને તમને ખબર છે કે પરિસ્થિતિ ઉપર મારો અને તમારો કોઈ જ કંટ્રોલ નથી. તમારો ગુસ્સો, દબાયેલો ગુસ્સો ત્યારે બહાર આવશે, ત્યારે એ શાંત પડશે જ્યારે તમારી અંદર એ સમજણ આવી જશે, એ મેચ્યોરિટી આવી જશે કે પરિસ્થિતિ ઉપર ના મારો કંટ્રોલ છે અને ના તમારો. ફરી એક વખત રિપીટ કરું છું, તમારો ગુસ્સો વ્યક્તિ ઉપર છે જ નહીં, એ પરિસ્થિતિ ઉપર છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.